વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, શ્રાવણ માસ, દિનાંક 6, શક સંવત 1948, તારીખ 28 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું ધવલ પરમાર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં અત્યાર સુધીમાં 46ના મોત. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. સમાચાર વિગતવાર. રાજ્યમાં 22 જુલાઈથી શરૂ થયેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં વ્યાપક અસર સર્જી છે. સતત વરસાદ, નદી નાળાઓમાં આવેલા પૂર, પાણી ભરાવા અને વરસાદજન્ય દુર્ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 46ના મોત થયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા વહીવટી તંત્ર, એનડીઆરએફ સહિતની સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો વિસ્તૃત અહેવાલ.
1: રાજ્યમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ છે. રાજ્યમાં 22 જુલાઈથી અત્યાર સુધીમાં પડેલા વરસાદને કારણે 46 લોકોના અલગ અલગ કિસ્સાઓની અંદર મૃત્યુ થયા છે. આ તમામ મૃત્યુ થયા છે તેઓને સહાય આપવાની અને કાયદાકીય પ્રક્રિયા જે હોય છે તે પૂર્ણ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલી રહી છે.
0: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે અનેક જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે ગાંધીનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, નુકસાનની સમીક્ષા, રાહત કામગીરી, ખેડૂતોને સહાય અને સરકારના આગામી કાર્યક્રમો સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સાંભળીએ અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
1: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેના કારણે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિને લઈને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે મળશે. બેઠકના સૌ પ્રથમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર, પુલો, સરકારી ઇમારતો, સિંચાઈ યોજનાઓ, વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતના માળખાકીય નુકસાન અંગે વિભાગવાર અહેવાલ રજૂ કરવામાં આવશે.
0: રાજ્યમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે પંચમહાલમાં વરસાદને પગલે કરાડ, હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક થતાં મુખ્ય જળાશયોની સપાટીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાકને જીવનદાન મળ્યું છે. વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી.
2: અરવલ્લી જિલ્લામાં હવે વરસાદી માહોલ જામ્યો છે. ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતોની આશા ફરી જીવંત બની છે. ખેડૂતોના મુરઝાયેલા પાક ફરી જીવંત થયા છે. ભિલોડા તાલુકામાં 4, મેઘરજમાં 19, મોડાસામાં 7, ધનસુરામાં 11, માલપુરમાં 13, બાયડમાં 27, શામળાજીમાં 3, જ્યારે સાઠંબા તાલુકામાં 27 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમદાવાદમાં વરસાદને કારણે કેટલાક મકાન ધરાશાયી થયા છે તો રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. રાજકોટના ફોફળ ડેમ નજીક ભારે વરસાદને કારણે ધોવાયેલ જેતપુર મેવાસા રોડની મરામતનું કામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન દરમિયાન 27 જુલાઈ 2026 સુધી કુલ 59,26,195 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે છેલ્લા 3 વર્ષના સરેરાશ સામાન્ય વાવેતરના 69.5

0: 47% જેટલું છે। રાજ્યના કૃષિ વિભાગના આંકડા મુજબ આ વર્ષે અનાજ પાકોનું કુલ 8.39 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। ડાંગરનું વાવેતર 4.63 લાખ હેક્ટર અને બાજરીનું 1.06 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે, જ્યારે સૌથી વધુ મકાઈનું 2.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। અનાજ પાકો પછી કઠોળની વાત કરીએ તો કઠોળનું વાવેતર 2.85 લાખ હેક્ટરમાં થયું છે, જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર અને અડદનું 70,772 હેક્ટરમાં વાવેતર થયું છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/u અને મારે એક્સ હેન્ડલ yairnews_abadને ફોલો કરશો। ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના પુલ, રોડ, રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ। આ બેઠકમાં મંત્રીએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઇમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ 2 દિવસ દરમિયાન ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
1: छोटा उदयपुर, भरूच, शुरा, नर्सरी, पल्सर, जमुनगरा नगर हवेली के लिए और 31 जुलाई और 1st अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहती है। इस तरह में भाई के लिए अगले day 4 and day 5 के लिए वार्निंग दिया गया है।
0: જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતક પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। 3 સભ્યોની સમિતિના અહેવાલ બાદ યોગ્ય પગલાં લેવાશે। ગત 20 જુલાઈએ લેવાયેલી શલ્યતંત્ર 1 વિષયનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હોવાનો દાવો કરાયો હતો। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશકુમાર જૈને પેપર લીક થયું નથી, પરંતુ મહત્વના પ્રશ્ન સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું જણાવ્યું હતું।
2: 20 તારીખના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક કોલેજમાં શલ્યતંત્ર વિશેનું પેપર હતું। ત્યાં મોકલેલા એક સ્કોડના અધિકારી દ્વારા પેપર પૂર્ણ થયા બાદ અમે જાણ કરવામાં આવી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર આ પેપર ફેલતું થયું છે। હમણાં જે એક્ઝામ થઈ છે શલ્યની, એ નવા સિલેબસ પ્રમાણે થઈ છે। એની અંદર અમે 5 અલગ અલગ ટીચરોને પેપર તૈયાર કરવા માટે મોકલ્યા હતા। હવે ત્યાંથી કોઈએ કઈ રીતે લીક કર્યું એ તપાસનો મુદ્દો છે।
0: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિતની ખાલી પડેલ કુલ 15 બેઠકોની પેટાચૂંટણી માટેનું મતદાન સવારે 7 વાગે શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે। ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 તેમજ પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ મંજૂરી બદલ સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12ની લેખિત પૂરક પરીક્ષા આજે લેવાશે। આ પરીક્ષા દરમિયાન આવતીકાલથી 4 ઓગસ્ટ પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરાયું છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે ગેરકાયદે ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરફેર સંબંધિત કેસમાં 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કેદની સજા સંભળાવી છે। પાકિસ્તાનથી 300 કિલોગ્રામથી વધુના માદક પદાર્થની ભારતમાં હેરફેરના ષડયંત્રમાં 1 ભારતીય અને 6 પાકિસ્તાની નાગરિકો પર આરોપ હતો, જો કે એનઆઈએની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપમાંથી તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે પાકિસ્તાની આરોપીઓને ભારતમાં ગેરકાયદે પ્રવેશ અંગે દોષિત ઠેરવી 8 વર્ષની કેદ અને 52,000નો દંડ ફટકાર્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલે 250મા અંગદાનનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે। મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદમાં રહેતા 58 વર્ષીય પ્રસૂન ભૌમિક બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો। 1 લીવર અને 2 કિડનીના દાન થકી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। ગાંધીનગરમાં રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે અમદાવાદ અને વડોદરાની ટીમો વચ્ચે રમાશે। ગુજરાતના 23 જિલ્લાની ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં અત્યાર સુધીમાં 46ના મોત.

0: મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદની સ્થિતિ બાદ બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા થશે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાતી આયુર્વેદ સ્નાતકની પરીક્ષાના પેપર લીકની આશંકાને પગલે તપાસ સમિતિની રચના. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 155 તાલુકામાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર. અને જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે અમદાવાદ અને વડોદરા વચ્ચે ફાઇનલ મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલે મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવનચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટ્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ મંગલ મિલન બેઠક આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે દર મંગળવારે આ બેઠક યોજાય છે. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે યોજાઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓ પર પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપ પર વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા હોબાળાના કારણે સંસદના બંને ગૃહોને દિવસભર માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: मानसून सत्र के लगातार छठे दिन भी विपक्ष के हंगामे के कारण संसद के दोनों सदनों की कार्यवाही बाधित रही. सत्र के दूसरे सप्ताह के पहले दिन नीट मुद्दे पर विरोध प्रदर्शन के दौरान छात्रों के खिलाफ दर्ज एफआईआर को वापस लेने की विपक्ष की मांग के कारण लोकसभा और राज्यसभा की कार्यवाही बार बार स्थगित करनी पड़ी. के हंगामे के बीच लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया. इसका उद्देश्य छात्रों के भविष्य को सुरक्षित रखना और परीक्षा प्रणाली को कानूनी रूप से और अधिक सशक्त बनाना है. इस विधेयक में सख्त प्रावधान किए गए हैं. दोषी पाए जाने पर 10 साल तक की जेल, 10 करोड़ रुपए तक का जुर्माना और संपत्ति जब्त करने का प्रावधान है. अनुपम मित्र के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જાહેર પરીક્ષા વિધેયક પર ચર્ચામાં વિક્ષેપ પાડવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારોએ કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી છે કે તે 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા નોંધાયેલા આંદોલનકારીઓ સામે તમામ પ્રથમ માહિતી અહેવાલ, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી છે કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવનચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિક્રમ 1ની સફળતાની સાથે અન્ય ઘણા રસપ્રદ વિષયો પર ચર્ચા કરી હતી.
2: पिछले रविवार विक्रम 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. उन्होंने गजब की स्किल, पैशन और पेशेंस दिखाया. युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ

આપો અમારી યુટ્યુબ ચેનલ AII ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AII_ABADને ફોલો કરશો. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની પેરાશૂટ પુટર શર્મિલા ધનકરે મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. 20 વર્ષ બાદ ભારતે પેરા એથ્લેટ્સમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. 9.81 મીટરના થ્રો સાથે શર્મિલા ભારતની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ પેરા એથ્લેટ્સ ગોલ્ડ મેડલ વિજેતા બની. ભારતીય હાઈ જમ્પર સર્વેશ કુમારે પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં રજતચંદ્રક જીત્યો. વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે રજતચંદ્રક જીત્યા. ભારતે ગેમ્સમાં જ્ઞાનેશ્વરીએ સ્પર્ધાના બીજા દિવસે મહિલાની 53 કિલોગ્રામ ઇવેન્ટમાં તેના

0: જ્ઞાનેશ્વરીએ સ્પર્ધાના બીજા દિવસે મહિલાની 53 કિલોગ્રામ ઇવેન્ટમાં તેના સીડબ્લ્યુજી ડેબ્યુમાં રજત ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું. શોર્ટપુટ ખેલાડી શિલ્પા શૈલાએ મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. આ દરમિયાન ભારતીય બોક્સર લવલીના બાર્ગોહેને મહિલા 75 કિલોગ્રામ ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યા બાદ ગ્લાસ્ગો 2026માં મેડલ મેળવવાની ખાતરી થઈ છે. આ સાથે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુલ મેડલ 10 થયા છે, જેમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ શર્મિલા ધનકરને કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા શોર્ટપુટ F57માં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મેઘાલય મંત્રીમંડળે નવી શિલોંગ વિકાસ સત્તામંડળની રચના કરી તેની સાથે જ વીજ પુરવઠો અને સરહદી વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે માળખાગત અનેક પ્રોજેક્ટ્સ સહિત અનેક મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નવી શિલોંગ ટાઉનશીપ ડેવલપમેન્ટ એજન્સીને નવી શિલોંગ વિકાસ સત્તામંડળમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી છે, જે નવી શિલોંગ ટાઉનશીપના વિકાસમાં તેની ભૂમિકાને મજબૂત બનાવશે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. શ્રી ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આ 8મી મુલાકાત હશે. ઇઝરાયેલી વડાએ કહ્યું કે તેઓ અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય નેતા કરતાં વધુ વખત અમેરિકી પ્રમુખને મળ્યા છે. બંને નેતાઓ ઈરાન સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમણે ઉમેર્યું કે આ બેઠકનો ધ્યેય તેમની સુરક્ષાનું રક્ષણ કરવાનો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો છે. 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ થઈ છે. આ ટુર્નામેન્ટમાં દેશની શ્રેષ્ઠ જુનિયર મેન્સ હોકી ટીમો ભાગ લેશે, જે 8 ઓગસ્ટ સુધી 12 દિવસ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે સ્પર્ધા કરશે. શરૂઆતના દિવસે ડિવિઝન સી પુલ એ મેચમાં આસામ અને મિઝોરમ વચ્ચે મુકાબલા સાથે એક્શન શરૂ થશે. ડિવિઝન એ બી સીમાં કુલ 30 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દરિયાકાંઠાના કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે વિશ્વભરમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનો થીમ હેપેટાઇટિસ ચાલો તેને તોડીએ છે, જે 2030 નાબૂદી લક્ષ્ય સુધી પહોંચવા માટે નાણાકીય, સામાજિક અને આરોગ્ય સંભાળ અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે વિશ્વભરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પ્રકૃતિના રક્ષણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવે છે, જેથી પૃથ્વીને આબોહવા પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવોના જોખમોથી બચાવી શકાય. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં લોકસભામાં પેપર લીક રોકવા રજૂ કરાયેલા બિલ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પેપર લીક, 10 વર્ષની જેલ, 10 કરોડ દંડનો પ્રસ્તાવ, આજે ચર્ચાની શક્યતા. હોબાળા વચ્ચે સંસદમાં પરીક્ષા સુધારા બિલ રજૂ, આ હેડલાઇન છે સંદેશની. ગુજરાત સમાચાર લખે છે, પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો, સંસદમાં કોઈ જ કામકાજ ન થયું. આંદોલનને કારણે લાઠીચાર્જ ન કરી શકો, વિરોધ એક અધિકાર, સુપ્રીમ કોર્ટ. આ સમાચાર પણ વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય સરકારે જાહેર કરેલી શિપ બિલ્ડિંગ નીતિ અંગેના સમાચાર વિવિધ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: આજે નવી દિલ્હી ખાતે એનડીએના સંસદીય દળની મંગલ મિલન બેઠક યોજાશે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી પર વિપક્ષી દળોના હોબાળાથી સંસદના બંને ગૃહો ગઈકાલ મુલતવી રહ્યા. બિહાર અને આસામ સરકાર નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનકારીઓ સામેના કેસ પાછા ખેંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસના પવનચંદના અને નાગા ભરત ડાકા સાથે વાતચીત કરી. ભારતે ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં 2 સુવર્ણ, 5 રજત અને 3 કાંસ્યચંદ્રકો જીત્યા. અને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026 તમિલનાડુના કોઇમ્બતુરમાં શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પરિણય ફિલ્મ

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપિટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
5: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
6: કેજેઆઈટી સાવલી.
7: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. 10:00 ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
8: આજ કે ઇસ કાર્યક્રમ ચિત્રલોક કી શરૂઆત કર લેતે હે ઓર કર લેતે હે થોડી એક્સરસાઇઝ.
9: તુમ બાતા સંજદા, ઓ તુમ બાતા સંજદા, તારી બાતા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે 10:15 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોનિંગ કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: વિવિધ ભારતી, હા નમસ્કાર સરજી, હું તુષાર જોશી વાત કરું છું, પોતરી વડોદરા.
0: તો શું કરો છો તુષારભાઈ?
1: સરકારી જોબ કરું છું સર.
0: અચ્છા, બરાબર છે. તો ક્યાં જોબ કરો છો? ગોત્રી જોબ કરો છો?
1: આજવા રોડ.
0: અચ્છા, બરાબર છે. શામાં છો?
1: હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છું. હું વહીવટી શાખામાં છું.
0: બરાબર. તુષારભાઈ, કયું ગીત સંભળાવીએ તમને
1: આજે? દિલ તો હે દિલ.
0: તો તુષારભાઈ, શું ચાલે છે કામકાજ? તમારા વિશે કઈ જણાવો.
1: સરજી, હું જણાવું તો શું, પછીલા 15 વર્ષથી વડોદરામાં સ્થાયી થયેલો છું. બાકી ઉત્તર ગુજરાતનો.
0: બરાબર.
1: વડોદરા મને બહુ ગમે છે, સરસ શહેર છે. તો અહીંયા સેટલ થઈ ગયા.
0: બરાબર. તો વડોદરામાં અહીંયા જોબ માટે આવ્યા હતા કે ભણવા માટે?
1: હા, પેલા જોબ માટે આવ્યા. તો પ્રાઇવેટ જોબ કરતો હતો સર. પછી મેં MBA કર્યું, એના પછી ગવર્મેન્ટ જોબ લાગ્યો. કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ છે એકચ્યુઅલી મારી.
0: બરાબર છે.
1: પરમેનન્ટ જોબમાં નથી. પછી આગળ ગુજરાતમાં ટ્રાન્સફર થતી રહી હતી, છેલ્લે પછી વડોદરામાં ટ્રાન્સફર થઈ.
0: બરાબર.
1: જયારે હું પ્રાઇવેટ જોબ કરતો ત્યારથી વડોદરામાં આવ્યો, ત્યારથી અહીં જ છું. બાકી હું પોતે રિલોકેટ થતો રહેતો હતો ગુજરાતના અલગ અલગ શહેરોમાં.
0: બરાબર.
1: બાકી ફેમિલી તો અહીંયા જ હતી.
0: બરાબર છે. તો તુષારભાઈ, ઉત્તર ગુજરાતની ભાષા તો બહુ સરસ છે, મજા આવે સાંભળવાની.
1: બરાબર. આજની તારીખમાં બી જયારે મારા ગામડે મારા મિત્રનો ફોન આવે, કોઈ સંબંધીનો ફોન આવે, તો ટીપીકલ મહેસાણા વાળી ભાષામાં જ વાત કરવાની.
0: હા,
1: ગુજરાતના અલગ અલગ શહેરોમાં કેટલું ફર્યા. પછી અત્યારે કેવું થયું છે ખબર છે કે અલગ અલગ પ્રાંતમાં આટલી બધી જગ્યાએ ફર્યા ને, તો
0: બધી ભાષા આવડી ગઈ.
1: આ ભાષા એટલે અમુક શબ્દો પકડી પાડવા પડે સર.
0: બરાબર છે.
1: મહેસાણા વાળા હોય તો એ જિંદગીમાં કદી ગાંધીજી બોલવાના નથી, ગાંધીજી જ બોલવાના છે. બરાબર. પછી તમે પૂછ બાજુ જાઓ તો એ કદી પૂછ પર જ નહીં બોલે, એ બોલશે પૃચ્છા. તમે કચ્છ બાજુ એવું કહે કે તમારા વિશે પૃચ્છા કરી હતી, તમે પકડી શકો છો કે ભાઈ આ. પછી અમુક લોકોની ડાયલેક્ટ અલગ હોય. તમે ભાવડા કાઠિયાવાડી વસ્તુ બરાબર, કાઠિયાવાડી બોલી, કાઠિયાવાડીમાં રાજકોટ વાળા, જામનગર વાળા, પછી આ લોકો કારિયાધર વાળા, એટલે કે ભાવનગર ની સાઈડ, એ લોકોની બોલી અલગ ડાયલેક્ટ પકડો ને તો તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આ જગ્યાનો હોય શકે છે.
0: બરાબર.
1: અમે મૂળ જયારે રાજપીપળા રહેતો હતો, રાજપીપળામાં બી કેવું કે તમને અલગ બોલી ખબર પડી જાય, ટોન અલગ હોય, બોલવાની ઢબ અલગ હોય.
0: બરાબર.
1: તમે અંદાજો લગાવી શકો કે મોસ્ટ પ્રોબેબલી આ વ્યક્તિ આ પ્રદેશનો હોય શકે છે.
0: બરાબર.
1: ત્યાં સુધી અનુમાન લગાવું છું, ઘણી વખતે મારી જોડે ટચમાં આવે છે લોકો, તો હું એમને કહું કે તમે આ બાજુ ના છો, તો લગભગ લગભગ 90% કિસ્સામાં
0: એ બાજુ ના જ હોય.
1: બરાબર
0: છે. આપડે તો કહેવત છે ને, બાર ગાવે બોલી બદલાય. બરાબર છે. સારું સારું. તુષારભાઈ, તમારી સાથે વાત કરીને મજા આવી. ફરી વાર ફોન કરશો ત્યારે વધારે વાત કરીશું. અત્યારે તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KGIT સાવલી ટાઈમ. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. અત્યારે સવારના 10:15 થઈ છે.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા RK બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: હેલો વિદ્વર્તી.
2: હા, જય શ્રી કૃષ્ણ.
1: જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ, કેમ છો?
2: બસ મજા.
1: શું કહો છો અરવિંદભાઈ?
2: હા, શાંતિ છે, બેઠા છે બોકડા ઉપર.
1: કયું ગીત સંભળાવી આ વખતે?
2: આજ તો મધુબન ખુશ્બુ દેતા હૈ ઔરો કો જીવન દેતા હૈ.
1: વાહ, બહુ સરસ ગીત છે. તો અરવિંદભાઈ, આ ફિલ્મ જોઈ હતી કે નહીં?
2: આ ફિલ્મ નહીં જોઈ, મેં કદાચ જોઉં તો ખ્યાલ આવે કે જોઈ છે એમ.
1: લે, એવું કેવું, તમે તો ફિલ્મો ના આશિક માણસ છો. ફિલ્મો તો સરસ બધી જોતા હતા.
2: હા, બહુ પિક્ચરો જોવા છે.
1: આ કેવી રીતે છૂટી ગઈ તમારાથી?
2: ખબર નહીં આવે મારું.
1: બરાબર છે,
2: હા
1: મને ખબર છે. તમે ગયા વખતે વાત કરી હતી કે મેં બધી બહુ ફિલ્મો જોઈ એમ. આ ફિલ્મ છોડી દીધી તમે?
2: કોઈ ગણતરી નહી મારી.
1: બરાબર.
2: લોકો શું કહે છે કે આ વીર ભરતી પર નંબર લગાવ્યા છે ને, તારીખ ટાઈમ ને બધું અંગાતે લખાઈ જશે.
1: હા,
2: આ ગાયનો સારું.
1: હા, કે છે ને કે ફિલ્મમાં સમયે ફિલ્મ રિલીઝ થઈ હતી એના ગીતકાર, સંગીતકાર, આ ગાયક બધું કહી દે છે.
2: બીજું બોલો.
1: બસ બસ, એકદમ મજામાં છે. તમે કહો,
2: શું છે? શાંતિ છે, ટેન્શન મચ્યું છે આજે.
1: અચ્છા, કેમ, શું હતું?
2: છોકરા બધા ફરવાના આવી ગયા, ઘેર એકલો જ હતો.
1: બરાબર.
2: બાકી ટિફિન આવે ખાવા.
1: બરાબર છે.
2: પણ ટિફિન એટલે આપણું ગુજરાતી ટિફિન. હા,
1: બરાબર.
2: એક લાડુ તો ખરો જ મારી મીઠાઈમાં.
1: વાહ, બહુ સરસ.
2: પાંચ રોટલી.
1: વાહ વાહ વાહ.
2: દાળ તો આપણી ગુજરાતી દાળ રસોઈયા બનાવે.
1: બરાબર.
2: મજા પડી છે કે ખાવાની મારે? ભગવાન મકું આવું કાયમ આવ્યા તો હારું હવાનો હતો. બરોબર કે?
1: બરાબર છે. સારું સારું અરવિંદભાઈ, મળીએ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
2: હા, આપડે નરેન્દ્રભાઈ ને લગ્યા લાગીને રમેશભાઈ કંડાલી વાળા અને માધવપુર વાળા જયભાઈ બધાને યાદ આવજો મારી.
1: ચોક્કસ ચોક્કસ, બધાની યાદ આપીશું. આવજો.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: પોલીસ?
3: મિસ સીમા?
2: જી.
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1,00,000 આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
3: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
4: હાય.
6: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: વડનેર કર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ. વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
8: હેલો.
9: હેલો વિવિધ ભારતી. જલપેશભાઈ બોલો છો? જલપેશભાઈ?
8: હા, જલપેશ વાત કરું છું.
9: કુરેશી ઇસ્માઇલભાઈ બોલું, તાંડિયા.
8: બોલો બોલો ઇસ્માઇલભાઈ.
9: મારે કેવું છે કે હું બંને આંખે જોઈ શકતો નથી.
8: અચ્છા.
9: આપણું નાનું પરિવાર છે,
8: બરાબર
9: છે, પ્રસાદ બાનુ, બે બેબી છે, માહેનુર, નબીલા બાનુ,
8: બરાબર.
9: તમારો પ્રોગ્રામ બહુ સારો આવે છે.
8: વાહ, થેન્ક યુ.
9: ને બીજી વાત કે એક ગીતની ફરમાઈશ હતી.
8: ચોક્કસ આપી દો.
9: ફિલ્મ નું નામ છે આદમી, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, અને ગીતના શબ્દ છે મેં તૂટી હુઈ એક નૈયા હું જે ચાહે જીગર લઈ જાઓ.
8: ચોક્કસ સંભળાવીશું.
9: સંભળાવી દીધું સાહેબ.
8: ચોક્કસ ચોક્કસ.
9: ચાલો
8: આવજો, મળીએ.
9: આવજો.

0: કેજી આઈટી સાવલી. 3-12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.

0: હેલો,
1: હા, ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ. કોણ વાત કરો છો?
1: દશરથસિંહ રાઠોડ.
0: બોલો બોલો દશરથસિંહ, કેમ છો?
1: બસ મજામાં. જલસેશભાઈ, આવડતલા તાલુકો પાદરા, જિલ્લો વડોદરા, રનુ.
0: બોલો તો દશરથસિંહ, શું કહો છો? તમારા વિશે કઈક જણાવો.
1: હું અત્યારે ખેતીવાડી કરું છું, બીકોમ થયેલો છું.
0: અચ્છા.
1: ખેતીવાડી કામ કરું છું. ખેતરમાં લીંબુનું વાવેતર કરેલું છે.
0: તો આખા ખેતરમાં લીંબુ જ વાવ્યા છે?
1: હા હા, લીંબુ.
0: બરાબર છે. અત્યારે તમે ખેતરમાં ઉભા લાગો છો?
1: હા હા, ખેતરમાં જ છું અત્યારે.
0: બરાબર છે.
1: લીમડાની શીતળ છાંય તરફ બેઠું છું, વરસાદની રાહ જોઈ રહ્યા છે.
0: બસ બસ, બધા જ વરસાદની રાહ જોઈ રહ્યા છે. દશરથભાઈ,
1: ગોથા ખવડાવી રહ્યો છે વરસાદ.
0: સાચી વાત છે, વરસાદ ગોથા ખવડાવી રહ્યો છે. હમણાં પણ આવશે ત્યારે એટલી બધી ખુશી થશે કે ના પૂછો વાત. હા, તો દશરથજી, ખેડૂત સિવાય જો સૌથી વધારે બીજી વરસાદની રાહ જોતા હોય તો નાના ભૂલકાઓ.
1: હા, નાના ભૂલકાઓ નાવાની મજા,
0: નાવાની મજા પડી જાય ને. તો દશરથસિંહ, તમે ક્યારેક નાયા હતા કે નહીં એવા નાનપણમાં?
1: બહુ નાયેલા, મતલબ બહુ.
0: હા, પછી તમે
1: બનાવેલી નાની નાની.
0: હા,
1: તળાવમાં બી નાયેલા.
0: બરાબર.
1: કોક વખત નાહવા જઈ શકીએ છીએ, જઈએ છીએ. હા, કઈ ગામમાં પાણી બાણી ની કોઈ તકલીફ આવી જાય.
0: બરાબર.
1: વરસદાર કોઈ વખત તો કેનાલમાં જઈને નાયાવાનું.
0: ભૂસકા મારી આવવાના. બરાબર છે. અને એ જે આનંદ છે ને, એ બહુ જ મજા આવે એવું છે.
1: મસ્ત મજા
0: આવે. અને વરસાદના પાણીમાં જે નાવડી મૂકવાની મજા છે ને, એ તો ઓર મજા છે. કાગળની નાવડી બનાવવાની ને મૂકવાની, અને પાછી ક્યાંક વચ્ચે અટકી જાય તો ધક્કો મારી આવવાનો જઈને. એ બધી વાતો જ કઈક અલગ છે.
1: એ બધું બાળપણ.
0: હા, તો દશરથજી, કયું ગીત સંભળાવીએ તમને?
1: પ્યાસા સાવન નું આપી દેજો, તેરા સાથ હે તો.
0: બરાબર છે.
1: 201 કોલ થયા છે મારા.
0: વાહ વાહ, બહુ સરસ.
1: લગભગ 2008 થી હું કોલિંગ કરું છું. શીતલબેન, રશ્મીબેન, અભિષેક શાહ હતા, એ બધાની સાથે વાતો થઈ ગયેલી છે મારા.
0: બરાબર છે. વાતો આજે મારી સાથે પણ વાત થઈ ગઈ. તમારી
1: સાથે પણ વાત થઈ ગઈ છે.
0: બરાબર છે. સારું સારું. દશરથભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: હેલો, નમસ્કાર. કોણ વાત કરો છો?
1: ધીરજ અમારી વાત કરો સર.
0: ધીરજભાઈ
1: કેમ છો?
0: બસ બસ મજામાં છે.
1: મજામાં રહેવું એ જીવનનો સારામાં સારી બાબત છે. સાચી વાત ને?
0: એકદમ.
1: પહેલું સુખ તે જાતે ના રહ્યા અને હસતા રહીએ તો આપણી જોડે કોઈ દુઃખ પણ ના આવે, રોગ પણ ના આવે.
0: બરાબર છે, સાચી વાત છે. દરેક પરિસ્થિતિ છે, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું અને પરિસ્થિતિ સુખદ આવે કે દુઃખદ એક જ વાત યાદ રાખવાની કે આ દિવસો પણ જતા રહેશે.
1: બિલકુલ બિલકુલ. તડકો જાય છે અને છાયલો આવે, છાયલો જાય તડકો આવે છે, એ રીતે આપણે જીવન જીવવાનું.
0: બસ
1: એવું છે વડોદરાનું વાતાવરણ.
0: બસ જો વરસાદની રાહ જોઈએ છે.
1: મુંબઈમાં કે એન્ટ્રી થઈ છે એટલે આપણે
0: આવશે જલ્દી,
1: 4-5 દિવસમાં આવશે. અને વરસાદ આવે એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યાં આગળ પાણી વહેતું હોય ત્યાં કચરો કોરડો ના નાખીએ.
0: બરાબર છે.
1: જેથી કરીને પાણીનો અટકાવ ના થાય અને કોઈને એમ કે ઘરમાં કે બીજી જગ્યાએ પાણી ના જાય.
0: બરાબર છે.
1: એ જ રીતે નદીમાં, તળાવમાં અને નહેરમાં ત્યાં પણ આપણે બની શકે ત્યાં સુધી કોઈ કચરો ના નાખે અને નાખતું હોય તો આપણે અટકાવી શકીએ.
0: બહુ સરસ વાત કહી તમે.
1: કેમ કે ખાસ કરીને આપણે જે પર્યાવરણમાં નુકસાન કરતા ચીજો હતા, હાલ એમ કે બજારમાં ફરે છે પોલિથીન થેલી હોય, એને જો અટકાવી હોય તો આપણે ઉપયોગ કરવાનું બંધ થાય તો જ અટકશે.
0: બહુ સાચી વાત છે તમારી.
1: પર્યાવરણની સુરક્ષા એ જ ખરેખર જોવા જાય આપણા સ્વાસ્થ્યનું મુખ્ય કારણ એ જ છે.
0: અને પર્યાવરણ જળવાશે તો આજે અત્યારે જે ગરમી પડી એ ગરમી પણ ઓછી થશે અને વરસાદ પણ સમયસર આવશે.
1: બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આપણી ફરજમાં આવશે, પ્રકૃતિને સાચવવાની ફરજ ભગવાને મનુષ્યને સોંપી છે અને એને સુપીરે આપણે પાર પાડવી જોઈએ.
0: બસ સાચી વાત છે. તો
1: આજે ગીત સાંભળવું છે.
0: કયું ગીત સાંભળવીએ?
1: ગીત સાંભળવું છે મારા નવરંગનું, તું છુપી હે કહાં મેં તડપતા યહાં.

0: બહુ સરસ ગીત છે.
1: અને આ ગીત હું આદરણીય આપણા સેવાનિવૃત્તિ એનાઉન્સર કિરણભાઈ ને અને શીતળબેન ને આપને એમજ આકાશવાણી વડોદરાના તમામ શ્રોતા મિત્રોને ડેલિગેટ કરું છું.
0: વાહ, બહુ સરસ, તમને ચોક્કસ સંભળાવીશું ધીરજભાઈ. બાકી શું કહો છો? કહો.
1: બસ મજામાં છીએ અને આકાશવાણી વડોદરાના કાર્યક્રમો સાંભળીએ છીએ. સમય મળે એ પ્રમાણે આપના ફોન ઇન કાર્યક્રમ જબરજસ્ત હોય છે અને એમાં જે શ્રોતાઓની વાતચીત છે એ હૃદયને સ્પર્શી જાય. ઘણા એવા શ્રોતાઓ વાતચીત કરતા હોય.
0: સાચી વાત છે, શ્રોતાઓથી જ અમારો કાર્યક્રમ દીપી ઉઠે છે ધીરજભાઈ.
1: બિલકુલ,
0: તમે શ્રોતાઓ તો અમારા દીપકો છો.
1: અને એ આપ અમારા માટે આપ પણ એક પ્રેરક અને ઘણી બધી બાબતોમાં આપ અમને જાણકારી આપો છો.
0: વાહ, ધન્યવાદ ધીરજભાઈ.
1: જી,
0: અને તમારી પસંદગીનું અમે ગીત સંભળાવીએ.
1: આવજો
0: આવજો.

0: એકદમ જબરજસ્ત હોય છે અને એમાં જે શ્રોતાઓની વાતચીત છે એ હૃદયને સ્પર્શી જાય. ઘણા એવા શ્રોતાઓ વાતચીત કરતા હોય.
1: સાચી વાત છે, શ્રોતાઓથી જ અમારો કાર્યક્રમ દીપી ઉઠે છે ધીરજભાઈ.
0: બિલકુલ,
1: તમે શ્રોતાઓ તો અમારા દીપકો છો.
0: અને એ અમારા માટે આપ પણ એક પ્રેરક અને ઘણી બધી બાબતો આપ અમને જાણકારી આપો છો.
1: વાહ, ધન્યવાદ ધીરજભાઈ.
0: જી,
1: અને તમારી પસંદગીનું અમે ગીત સંભળાવીએ.
0: આવજો
1: આવજો.

તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: મેગાહર્ટ્ઝ પર આપને ટ્યુન કિયા હૈ વિવિધ ભારતી કા વડોદરા કેન્દ્ર. આઈએ સુનતે હૈ હિન્દી કાર્યક્રમ અંતર્ગત સુશ્રી અંજના કોલ દ્વારા અનુશાસન કા વિદ્યાર્થી જીવન મે મહત્વ ઇસ વિષય પર વાર્તાલાપ.
5: દોસ્તો, આજ હમારી ચર્ચા કા વિષય હૈ અનુશાસન કા વિદ્યાર્થી જીવન મે મહત્વ. જૈસા કે હમ સબ જાનતે હૈ કે સમાજ કી સહાયતા કે બિના માનવ જીવન કા અસ્તિત્વ અસંભવ હૈ. સામાજિક જીવન કો સુખ સંપન્ન બનાને કે લિયે કુછ નિયમો કા પાલન કરના પડતા હૈ. इन नियमों को हम सामाजिक जीवन के नियम कहते हैं. इनके अंतर्गत मनुष्य व्यक्तिगत एवं सामूहिक रूप से नियमित रहता है और उसके जीवन को अनुशासित जीवन कहा जाता है. अनुशासन मानव जीवन का आवश्यक अंग है. मनुष्य को जीवन के प्रत्येक क्षेत्र में, चाहे वे खेल का मैदान हो अथवा विद्यालय, घर हो या घर से बाहर की कोई सभा सोसाइटी, सभी जगह अनुशासन के नियमों का पालन करना पड़ता है. विद्यार्थी समाज की एक नव मुखरित कली है. इन कलियों के अंदर यदि किसी कारणवश कमी आ जाती है तो कलियां मुरझा ही जाती हैं, साथ साथ उपवन की छटा भी समाप्त हो जाती है. यदि किसी देश का विद्यार्थी अनुशासनहीनता का शिकार बनकर गलत आचरण करने वाला बन जाता है तो वह समाज किसी न किसी दिन आभाहीन हो जाता है. परिवार अनुशासन की सबसे पहली पाठशाला है. एक सुशिक्षित

0: વડનેર કર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ. વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

સારા ગણદેવી કરી જોઈ લેસ, શું કરનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કરી જોઈ લેસ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. KGIT સાવલી 3-10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: બિહાર અને આસામ રાજ્ય સરકારે કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી કે તેઓ 26મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ પ્રથમ માહિતી અહેવાલો, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટીસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમયમર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય પેરા શોટપુટર શર્મિલા ધનખડે મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યા છે. સર્વેશ કુશારેએ પુરૂષોની હાઈજમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર ઊંચો કૂદકો લગાવીને રજત ચંદ્રક જીત્યો. ઉપરાંત વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે 1-1 રજત ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે મંગળવારે આ બેઠક યોજાય છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ગઠબંધનમાં એકતા દર્શાવવાનો છે. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ ગઠબંધનની બેઠકમાં હાજરી આપી હતી. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આગામી પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી એર ઇન્ડિયાનું ઇઝી કનેક્ટ હબ એન્ડ સ્પોક મોડલ આજથી શરૂ કરાયું. આ સાથે પંજાબ હવે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત 27 વૈશ્વિક સ્થળો સાથે જોડાયું. નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહાએ મોડલ લોન્ચ કરતા જણાવ્યું કે આ પહેલના કારણે પંજાબથી આંતરરાષ્ટ્રીય સ્થળોની મુસાફરી હવે સરળ બનશે. આ સાથે અમૃતસરથી દરરોજ 2 ઇઝી કનેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. ઉદઘાટન પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
2: અબ તક અમૃતસર એરપોર્ટ સે આપકો 7 અંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન્સ કી સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ હોતી થી. અબ દિલ્હી જૈસે ઇસ તરહ હબ એન્ડ સ્પોક મે કનેક્ટ હો રહા હૈ તો આપકી ગ્લોબલ કનેક્ટિવિટી અગર આપ દેખેંગે તો આપકો દુબઈ, સિંગાપોર, બેંગકોક, પેરિસ ઇસકે જૈસે 20 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ આપકો એક ચેક ઇન, એક બેગેજ ટેગ કે સાથ આપ કર પાયેંગે.
1: ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થશે. માલવા એક્સપ્રેસ અને સોમનાથ જબલપુર એક્સપ્રેસ સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો હવે નિશાતપુરા રેલવે સ્ટેશન પર પણ રોકાશે. હિમાચલ પ્રદેશમાં ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે એક કાર લગભગ 400 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 3 મહિનાના બાળક સહિત 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે મૃતદેહો બહાર કાઢીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ચેલ્લુરૂ ખાતે ગઈ મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 8 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર યાત્રા માટે રાયગઢા જઈ રહેલા પીડિતોની વાન ચેલ્લુરૂ નજીક ઉભી હતી ત્યારે પૂરઝડપે આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઇન્ટ અવામી એક્શન કમિટી

જેએએસી દ્વારા આયોજીત લોંગ માર્ચ દરમિયાન લગભગ 20 લોકો માર્યા ગયા હોવાના અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં જેએએસીએ જણાવ્યું હતું કે લોંગ માર્ચ કાફલા રાવલકોટ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 19 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ છે અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ વધુ વિગત ઉપલબ્ધ થશે. સમિતિએ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને લોકશાહી સરકારોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે વિસ્ફોટકો અને વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો છે. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ છે. સત્તાવાર અહેવાલ મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઇદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના 631 ગામોમાં 4,45,000થી વધુ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. ગઈકાલે કોઈ વધુ જાનહાની નોંધાઈ નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. જે અંતરિયાળ ગામડાઓ પાણીમાં ડૂબેલા છે ત્યાં હજુ પણ ખોરાકનો પુરવઠો, આરોગ્ય અને સ્વચ્છતા માટે જરૂરી સામગ્રીનું પરિવહન બોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નીટ પેપરલીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: F57 में 9.81 मीटर के सर्वश्रेष्ठ प्रदर्शन के साथ स्वर्ण पदक जीता। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह और लोकसभा अध्यक्ष ओम बिरला ने स्वर्ण पदक जीतने पर शर्मिला धनखड़ को बधाई दी है। अंत में मुख्य समाचार एक बार फिर। सर्वोच्च न्यायालय ने 18 वर्ष से कम उम्र और बिना किसी आपराधिक रिकॉर्ड वाले प्रदर्शनकारी विद्यार्थियों को तुरंत रिहा करने का निर्देश दिया। राज्यसभा की कार्यवाही विपक्षी सदस्यों के हंगामे के कारण दिनभर के लिए स्थगित। लोकसभा में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक पर चर्चा शुरू। एयर इंडिया ने अमृतसर हवाई अड्डे पर इजी कनेक्ट हब एंड स्पोक मॉडल शुरू किया है। झारखंड में 6 शीर्ष कमांडर सहित 16 माओवादियों का आत्मसमर्पण। सरकार ने 18 राज्यों और केंद्र शासित प्रदेशों में साइबर अपराध के मामलों में E0 FIR दर्ज करने की व्यवस्था शुरू की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है विविध भारती।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તામર્યાદામાં વધારો કરાયો। રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની સત્તામર્યાદામાં જે વધારો કરાયો તેમાં રાજ્ય સરકારના બોર્ડ કે નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તામર્યાદા 15 લાખથી વધારીને 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદા 50 લાખ કરવામાં આવી। સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તામર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ કરાઈ છે। ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં વ્યક્તિગત રહેઠાણની સત્તામર્યાદા 20,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ સત્તામર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ કે સહકારી ગોડાઉનની સત્તામર્યાદા 1 લાખ રૂપિયા કરાઈ છે। આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી નહીં આવવું પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે ઇ બાઇક લોન્ચ કરાયું। રાજ્યમાં બનેલા આ બાઇકની રેન્જ 260 કિલોમીટરની છે। આ અંગે બાઇકના ફાઉન્ડર પ્રિયાંક રાખોડિયાએ વધુ માહિતી આપી હતી।
3: તમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો। 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, તે જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો છો, જેની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી। ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે પીએમ ઇ ડ્રાઈવ હાલમાં અવેલેબલ છે અને ગુજરાત ગવર્મેન્ટની પણ આરટીઓ માટેની એની સબસિડી ગવર્મેન્ટ આપણી આપી રહી છે।
2: રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો સહિત ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। મતદાન સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈના રોજ યોજાશે। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે। બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। કુલ 5,154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી। બોટાદના મેઘવડીયા ગામમાં ચાંદીપુરા વાયરસ તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન દેખરેખ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું। આરોગ્યકર્મીઓએ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની તપાસ કરી રોગના લક્ષણ અંગેની માહિતી એકત્રિત કરી। ઉપરાંત ગામમાં HTH એટલે કે ઉચ્ચ શક્તિવાળા ક્લોરીન સંયોજન દ્વારા પીવાના પાણીના સ્ત્રોતનું ક્લોરીનેશન કરાયું। આ સાથે જ IEC એટલે કે માહિતી અભ્યાસ અને સંચાર પ્રવૃત્તિ હેઠળ આરોગ્ય ટુકડીએ ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગથી બચવાના ઉપાય અંગે લોકોને માહિતી આપી। એક જ દિવસમાં 7,83,000 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPA ફરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે। આ પહેલા 17 જૂન 2026ના રોજ નોંધાયેલ 7,78,000 મેટ્રિક ટનના એક દિવસના સંચાલનનો રેકોર્ડ હવે પાછળ રહી ગયો છે। આ સિદ્ધિ સાથે DPAના વાડીનાર સ્થિત ઓફશોર ઓઇલ ટર્મિનલે પણ નોંધપાત્ર સફળતા મેળવી છે। ટર્મિનલે એક જ દિવસમાં 5,09,000 મેટ્રિક ટન પ્રવાહી કાર્ગોનું સંચાલન કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે। રાજ્યભરમાં આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જો કે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સવારે 10 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ દાહોદ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.17% વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 69.30% જેટલો જળસંગ્રહ થયો છે. તો દરમિયાન રાજ્યના 20 બંધ હાઈ એલર્ટ પર છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલીવાર બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉપરવાસ, મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે થઈ રહેલા વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 68 મિલીમીટર વરસાદ જેતપુર પાવીમાં થયાના અહેવાલ છે. નર્મદામાં થયેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું જિલ્લા પંચાયત દ્વારા સમારકામ શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આસાન, પ્રભાવી ઓર તનાવ મુક્ત, ઇસકે કુછ ફોર્મુલે બતાએંગે ફિઝિક્સ કે પ્રોફેસર નયન વર્મા.
3: અગર આપ કોઈ ભી કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે લિયે તૈયારી કર રહી હૈ, આપ અપના સ્ટડી ટાઈમ ડિવાઇડ કર લીજિયે. 6 ઘંટા આપ જો ભી કોચિંગ મે જાતે હૈ, 7-8 ઘંટે કી નીંદ, 1 ઘંટે કા આપકા સ્પોર્ટ્સ, ઉસકે બાદ મે આપકે પાસ 6-7 ઘંટે જો બચતે હૈ, વો ટાઈમ ડિવિઝન આપકે ઉપર ડિપેન્ડ કરતા હૈ, બિકોઝ ધેટ ટાઈમ ડિવિઝન ડિફર્સ ફ્રોમ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ. લેકિન આપ MCQs રોજ પ્રેક્ટિસ કરે, બિકોઝ આપકા જો ભી એડમિશન આપકે ઓબ્જેક્ટિવ એક્ઝામ કે રેન્ક કે ઉપર ડિસાઇડ હોતા હૈ.
2: કાઉન્સલર ડોક્ટર સુમતિ ઓઝા સાચા કરેંગી તનાવ ઓર દબાવ સે કેસે નિપટે.
4: હમ કિસ તરહ સે પેરેન્ટિંગ કરતે, જૈસે હમારે માં બાપ ને હમારે સાથ કિયા. અબ જમાના બદલ ગયા, વી આર ઇન ડિજિટલ ઇરા, ઓર ઇન્ફોર્મેશન ફ્રી ફ્લોટિંગ અવેલેબલ હૈ. તો ઇસલિયે ઇમ્પોર્ટન્ટ હૈ કે બાર બાર વર્કશોપ્સ રખના, રોલ પ્લે બતાના, ઉન્હે કૈસે કમ્યુનિકેટ કરના, યે સબ બતાના બહોત જરૂરી હૈ.
2: ફિલ્મ લેખિકા વિભા સિંહ કરેંગી ઇસ કાર્યક્રમ કા વિચાર મંથન.
5: આજકલ હમ બહોત બાતે સુનતે હૈ કે કિતની મહેનત સહી હૈ ઓર કિતની નહીં સહી હૈ, વો એક અલગ ડિસ્કશન હૈ. પર હાર્ડ વર્ક કા કોઈ રિપ્લેસમેન્ટ નહીં હૈ, યે બચ્ચોં કો જાનના બહોત જરૂરી હૈ.
2: તો સુનિયે વિવિધા મે સૃજન ભારતી, 2 અગસ્ત દિન મે 11 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
6: કહી દૂર જબ દિન ઢલ જાય,
7: મુકેશ કે ગાનો મે હૈ સાદગી.
6: એક દિન બિક જાયેગા માટી કે મોલ,
7: મુકેશ કે ગાનો મે હૈ રૂમાનિયા.
6: કહી કરતી હોગી ઓ મેરા ઇંતજાર,
7: હમ સબ કે ભીતર રહેતે હૈ થોડે થોડે મુકેશ.
6: જાઉં કહાં બતાએ દિલ.
7: પાર્શ્વ ગાયક મુકેશ કી યાદ મે એક દિલચસ્પ મહેફિલ, જિસમે શામિલ હૈ ગાયક મુખ્તાર શાહ ઓર ગોવિંદ મિશ્ર.
6: જિસ દેશ મે ગંગા બહેતી હૈ, જિસ દેશ મે ગંગા બહેતી હૈ.
7: આજ કે મહેમાન 29 જુલાઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાય અપાશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ આગાહી. ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું.

0: સહાય પેકેજથી વેપાર રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે.
1: આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે.
0: બેઠકમાં પૂર, અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને પણ મંત્રીમંડળના સભ્યોએ બિરદાવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની આજની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.
1: હવે પછી જે કાંઈ રસ્તાઓ થશે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવાનો નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈએ કેબિનેટમાં જે અધિકારીઓને સૂચના આપી છે એ પ્રકારનો નિર્ણય પણ લીધો છે. ભારે વરસાદ, ઓવરટોપિંગ, ડામરના રસ્તાઓ આ વારંવાર તૂટતા હોય છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. એનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
0: બેઠકમાં વીજકર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી. શ્રી વાઘાણીએ જણાવ્યું, વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મરને પૂર્વરત કરવાની કામગીરી 3,400થી વધુ વીજકર્મીઓની 900થી વધુ ટીમોએ યુદ્ધના ધોરણે હાથ ધરી. 1,000થી વધુ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકોની પેટાચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર આજે સરેરાશ 55% જેટલું મતદાન થયું. 13,000થી વધુ મતદાર ધરાવતા આ વોર્ડમાં 12 વર્ષ પછી લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામ્યો છે, જેમાં ભાજપના અકરમ કુરેશી, કોંગ્રેસના અશરફ થેમ અને આમ આદમી પાર્ટીના મહેબૂબ પંજા ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને ગુજ સીટોક કાયદા હેઠળ જેલની સજા થતા ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ. આજે દાહોદની દેવગઢ બારી અને મહેસાણાની વિસનગર નગરપાલિકાઓની 7 બેઠકો તેમજ ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પણ મતદાન થયું. આ પેટાચૂંટણીની મતગણતરી 30 જુલાઈએ થશે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા સત્યેન્દ્ર પટેલના પ્રચારમાં ચારેય વોર્ડમાં પદયાત્રા યોજવામાં આવી, જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ રેલી યોજાઈ, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. 30 જુલાઈએ યોજાનારા મતદાનમાં કુલ 2,19,494 મતદારો હરીફ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 260 મતદાન મથકો 100 વેબકાસ્ટિંગ, મોબાઇલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ સાથે સુસજ્જ છે. દરમિયાન 30 જુલાઈ સાંજના 6:30 વાગ્યા સુધી પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડના નવનિર્મિત સહકાર ભવનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાયા. આ નવી મુખ્ય કચેરી સહકારી બેન્કિંગના આધુનિકીકરણ અને મજબૂતીકરણ તરફ એક મહત્વનું પગલું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની સત્તા મર્યાદામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નાગરિકોને ગાંધીનગર સુધી જવું નહીં પડે, જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે. સાંભળીએ એક અહેવાલ.
2: આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટર માટે રાજ્ય સરકારના બોર્ડ નિગમને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તા મર્યાદા 15 લાખથી વધારી 1 કરોડ, જ્યારે કેન્દ્ર સરકારના વિભાગોને 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તા મર્યાદા 50 લાખ કરવામાં આવી છે. સરકારી કર્મચારી તેમજ વ્યક્તિગત રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે સત્તા મર્યાદા 1 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં વ્યક્તિગત રહેઠાણની સત્તા મર્યાદા 20,000થી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તા મર્યાદા 7.5 લાખ તેમજ દૂધ મંડળીઓ સહકારી ગોડાઉન માટે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ

0: નીલ સ્કીલ લેબનું લોકાર્પણ કર્યું હતું. આ આધુનિક 1200 બેડ હોસ્પિટલમાં મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને માનવ શરીરની રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઇવ તાલીમ આપવામાં આવશે. મંત્રી શ્રી પાનસુરીયાએ જણાવ્યું કે મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતે પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પવન ઉર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઉર્જા ઉત્પાદનના લગભગ 1/3 જેટલું છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન રાજ્યમાં 30 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आर्मी चार सिस्टम जो हमने देख पा रहे हैं, तो डिजिटेशन हमारे लिए इम्पोर्टेंट हो रहा है और मानसून ट्रॉफ का पोजीशन जो है पर या साइक्लोनिक सिचुएशन तो पश्चिम एनपी के पास है.
0: દરમિયાન છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 15 તાલુકામાં વરસાદ નોંધાયો. વરસાદને પગલે નુકસાનગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસો, કંઠલાલ અને ઠાસરા તાલુકાના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે. મેટલ કપચીથી ખાડાનું પુરાણ કરીને માર્ગો ફરી કાર્યરત કરાયા છે. ડાંગ જિલ્લામાં પણ રસ્તો મોટરેબલ બનાવવા 10 જેસીબી, 8 ટ્રેક્ટર, ડમ્પર, રોલર, ટ્રોલી, ટીકટર અથવા તથા 60થી વધુ શ્રમિકો સતત કાર્યરત છે. ત્યારે આ કામગીરીનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી રોડ પર વરસાદથી પડેલા ખાડાઓનું સિમેન્ટિંગ મટીરીયલ દ્વારા પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે. ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026ની આજે ફાઇનલ મેચ રમાઈ છે, જેમાં અમદાવાદની ટીમે કર્મદિત્યસિંહ પરમારની હેટ્રિક અને નાયક પર્વના 1 ગોલની મદદથી વડોદરાની ટીમને 4-2થી માત આપી ચેમ્પિયનશીપનો ખિતાબ મેળવ્યો છે. મેચમાં વડોદરાના દર્શ દેસાઈ અને વિહાન વાઘેલાએ પણ 1-1 ગોલ કર્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, પ્રયાગરાજ, વેરાવળ વચ્ચે વિશેષ ટ્રેન ઓન ડિમાન્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વેરાવળ પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 22 વાગે વેરાવળથી ઉપડશે અને રવિવારે સવારે 5:50 પ્રયાગરાજ પહોંચશે, જ્યારે પ્રયાગરાજ વેરાવળ સ્પેશિયલ ટ્રેન દર ગુરૂવારે સવારે 10:10 પ્રયાગરાજથી ઉપડીને બીજા દિવસે સાંજે 18:15 વેરાવળ પહોંચશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદના વેપારીઓને આર્થિક સહાયની અપાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 15 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી અને ગાંધીનગરમાં રમાયેલી જુનિયર બોયઝ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદની ટીમનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: जयमाला कार्यक्रम में अब लेते हैं एक छोटा सा अंतराल और फिर वापस लौटते हैं अपने कार्यक्रम में।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ તમાશાનું આ ગીત. સ્વર અલકા યાજ્ઞિકનો, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર એ આર રહેમાન.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ. રૂપિયા 10 અને 20ની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ. રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર. અને ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રી હરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી. સમાચાર વિગતવાર. લોકસભાએ જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ કરી. આ વિધેયક જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોના નિવારણ 2024માં સંશોધન કરે છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરેલા ગુનેગારોની મિલકતને ટાંચમાં લેવા જેવા કઠોર દંડ જેવી અનેક મહત્વની જોગવાઈઓ સામેલ છે. આ મામલાઓના ઝડપી નિવારણને સુનિશ્ચિત કરવા વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ત્વરિત અદાલત બનાવવાની જોગવાઈ પણ છે. આ વિધેયક

0: રજૂ કરતા કાર્મિક જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ નવું વિધેયક દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણના સંરક્ષણ માટે સરકારની ઊંડી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે આ વિધેયકને ભારતીય સંસદના ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાવ્યું.
1: You must compliment Prime Minister Modi and this government.
2: कांग्रेस को प्रधानमंत्री नरेंद्र मोदी को श्रेय देना चाहिए, क्योंकि हमारी सरकार ने उस अधूरे कार्य को पूरा किया है जिसे पहले ही पूरा किया जाना चाहिए था. वर्ष 2024 में ये विधेयक विद्यार्थियों को ये विश्वास दिलाने के उद्देश्य से लाया गया था कि उनका भविष्य सुरक्षित है. 2024 के अधिनियम के क्रियान्वयन से प्राप्त अनुभवों के आधार पर अब ये संशोधन लाया जा रहा है, ताकि कानून को और अधिक सख्त बनाया जा सके तथा शीघ्र न्याय सुनिश्चित किया जा सके.
1: टू एंश्योर स्पीडी जस्टिस.
0: સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે ક્ષેત્ર પરીક્ષણ માટે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટ લાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. તેમણે કહ્યું, ક્ષેત્ર પરીક્ષણ સફળ થયા બાદ જ આ બે મૂલ્ય વર્ગોમાં પોલિમર બેંક નોટ નિયમિતપણે જાહેર કરાશે. તેમણે કહ્યું, ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ પોલિમર બેંક નોટ કાગળની બેંક નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. શ્રી ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે પોલિમર બેંક નોટ લાવવાની પ્રક્રિયા હાલ પ્રારંભિક તબક્કામાં છે. આ નોટોના નિયમિતપણે જાહેર થયા પછી ડિજિટલ ચૂકવણી પર થનારી અસર અંગે જાણવા મળશે. સરકારે આ વર્ષે 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડના વેપારીઓ પર સંગ્રહ મર્યાદા લાગુ કરવાનો નિર્ણય કર્યો. તેનો ઉદ્દેશ સંગ્રહખોરી અને સટ્ટાબાજી રોકવી તથા યોગ્ય કિંમત પર ખાંડની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ ખાંડના વેપારીઓએ તેમની પાસે ઉપલબ્ધ ખાંડના સંગ્રહની માહિતી આપવી પડશે અને ખાદ્ય તથા જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ foodstock.dfpd.gov.in પર દર અઠવાડિયે પુરવઠાની સ્થિતિને અપડેટ કરવી પડશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિભાગ તેની પર સતત નજર રાખશે અને યોગ્ય કિંમતો પર ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ જરૂરી નિવારણ કરશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY અને પુનર્ગઠિત મોસમ આધારિત પાક વીમા યોજના RWBCIS કુદરતી આફત અને પ્રતિકૂળ હવામાન ઘટનાઓના કારણે પાકના નુકસાન સામે વ્યાપક વીમા કવરેજ પૂરું પાડે છે. તેનાથી ખેડૂતોને આબોહવા પરિવર્તન સંબંધિત જોખમમાંથી રાહત મળે છે. લોકસભામાં લેખિત જવાબમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માહિતી આપી હતી. સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ્ય વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયા ફાળવ્યા છે. લોકસભામાં લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, આ દેશના કોઈપણ ગ્રામીણ રોજગાર કાર્યક્રમ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેમણે કહ્યું કે અધિનિયમ હેઠળ એક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની બંધારણીય બાંહેધરી અપાઈ છે, જ્યારે પહેલા મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે પ્રવાસન મંત્રાલય, રાજ્ય સરકારો, ભારતીય દૂતાવાસો અને હિસ્સેદારોના સહકારથી દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે મહત્વના અને સંભવિત પ્રવાસન બજારોમાં સતત પ્રચાર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી શેખાવતે કહ્યું, આ પ્રવૃત્તિઓમાં પ્રવાસન રોડ શો, ખાદ્ય ઉત્સવ, વેપાર બેઠકો, પરિચિત યાત્રાઓ, પ્રવાસી ભારતીયોની સાથે સંપર્ક અને પ્રવાસન સંચાલકો, ઉદ્યોગ હિસ્સેદારો સાથે આઉટરીચ એટલે કે લોકો સુધી પહોંચે તેવા કાર્યક્રમ સામેલ છે. હવામાન વિભાગે છત્તીસગઢ અને ઓડિશામાં આજે અત્યંત વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર પૂર્વ ભારત, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કોંકણ, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને વિદર્ભના કેટલાક ભાગમાં આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, તમિળનાડુ,

પુડુચેરી અને તેલંગાણાના કેટલાક ભાગમાં આવતીકાલ સુધી વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં આજે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી રહેલી કહેવાતી વિધાનસભા ચૂંટણીઓને પાકિસ્તાન દ્વારા ગેરકાયદે કબજો છુપાવવા અને ક્ષેત્રમાં માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનને પણ

0: साफ और निरंतर रहा है। जम्मू कश्मीर लद्दाख जो कि केंद्र शासित प्रदेश हैं, उनका पूरा भूभाग भारत का अभिन्न और अविच्छेद्य अंग है। वहां चल रहे लीपा पोती वाले इलेक्शन, पाकिस्तान द्वारा जम्मू कश्मीर का अपने अवैध कब्जा और वहां के लोगों का मानव अधिकार का हनन कुछ छिपाने का प्रयास है।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના વિકાસ અને સાંસ્કૃતિક નવજાગૃતિ અંગે વાત કરી। રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ગત 4 વર્ષમાં સમાવેશી વિકાસની સાથે સાથે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આત્મગૌરવની ભાવના પુનર્જીવિત થઈ છે। જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેના કારણે ક્ષેત્રમાં 50 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। આ ક્ષેત્રમાં વીજ પુરવઠો અને માર્ગ સંપર્ક પણ ખોરવાયો છે। ભૂકંપના કારણે રેલવે અને પરિવહન સેવાઓ પર વ્યાપક અસર થઈ છે, જ્યારે કેટલીક ઉડાન રદ થયાના પણ અહેવાલ છે। ક્યુશુ રેલવે કંપનીએ જણાવ્યું કે ભૂકંપ બાદ ક્યુશુ શિંકાન્સેન સહિત તમામ રેલવે સેવાઓને રદ કરવામાં આવી છે। સેવાઓ સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગે જણાવ્યું હતું કે અંદાજે 3 લાખ સ્થાનિકોને નિર્ધારિત આશ્રય સ્થળ પર જવાની સલાહ અપાઈ છે। દરમિયાન અરિયાકે સાગર અને યાત્સુશિરો સાગરકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી। સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ખેલાડી શ્રીહરિ નટરાજની 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી થઈ છે। નટરાજે તેમની હીટમાં 5:55.58 સેકન્ડના સમય સાથે એકંદરે 13મા સ્થાને રહી આ સ્થાન મેળવ્યું। ભારતના દિવ્યાંગ તરવૈયા ખેલાડીઓએ પણ સફળ પ્રદર્શન કર્યું છે। આર વી વી બી કે બુડીગીના અને અલી ઇમામની પુરૂષોની 50 મીટર ફ્રીસ્ટાઇલ S13 માટે ફાઇનલ માટે પસંદગી થઈ છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। લોકસભામાં જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમોનું નિવારણ સુધારા વિધેયક 2026ને વિચાર અને પસાર કરવા ચર્ચા શરૂ। રૂપિયા 10 અને 20ની પોલિમર બેંક નોટ લાવવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને સરકારની મંજૂરી। દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય। ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। જાપાનના દક્ષિણ કુમામોતો પ્રાંતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, રેલવે અને પરિવહન સેવા ઉપર વ્યાપક અસર। ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી શ્રીહરિ નટરાજની બેકસ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધા માટે પસંદગી। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર। help